0: और स्वर्ग की प्राप्ति होती है। ब्रज यात्रा के स्वरूप की पुष्टि की एक ज्ञान वृद्ध ब्रज यात्रा यात्री ने।
1: आश्रमा અમારા શ્રી ઠાકોરજી પ્રભુએ અહીં બધી લીલા કરેલી છે, અને જે જે સ્થળે લીલા કરી છે તે તે સ્થળે એમના બધી જગ્યાઓ વિશેષ તરીકે જાહેર છે, અને શાસ્ત્રમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જે વખતે પ્રભુએ જે જે લીલા જે જે સ્થળે કરી છે તે તે સ્થળે અત્યારે પણ એ લીલા ચાલુ જ છે, પરંતુ આપણી લૌકિક દ્રષ્ટિથી હોવાથી આપણે સાક્ષાત દર્શન કરી શકતા નથી, પરંતુ એ પ્રભુની કૃપા પ્રાપ્ત કરે તો એને આ જગ્યામાં જ એ લીલાના દર્શન થઈ શકે। આવું આ વ્રજનું મહાત્મ્ય છે। આ વ્રજની રજમાં અમારા પ્રભુ ઉઘાડે પગે ચાલીને ખેલ્યા છે, તેથી એમના ચરણની રજ પણ અહીંયાની વિશેષતા છે। એમના એમણે શું કર્યું કે જેમનું પ્રાકટ્ય થયું ત્યારે તો વ્રજ એક સામાન્ય જે વસ્તુ હતી, પણ એમના પ્રાકટ્ય થવાથી એમને માટે લક્ષ્મી પણ એમની સાથે અહીં પધાર્યા, અને તેથી વ્રજની શોભા એકદમ મહાત્મ્યવાળી ઇન્દ્રના અમરાપુરી જેવી એની શોભા બની ગઈ। પરંતુ અમારા પ્રભુને ઇન્દ્ર જેવી શોભા પણ પસંદ ન પડી, તેથી એમણે પોતાના ચરણ રથથી ચાલીને આખી આ વ્રજભૂમિને રસમય બનાવી દીધી, સમજી ગયા? તેથી આ વ્રજની ભૂમિ રસમય છે। આ વ્રજની ભૂમિના કણે કણમાં રાસલીલા ચાલે છે, પરંતુ એ વિજ્ઞાનની દ્રષ્ટિ જેને હોય એને જ ખબર પડે કે એક અણુમાંથી એના જો વિભાગ કરવામાં આવે તો એના વિભાગના દર્શન કેવી રીતે થાય છે, એના ફોટા જો જોયા હોય તો એને ખબર પડે કે એમાં પણ અષ્ટદલની રાસલીલા સિવાય બીજું કંઈ નથી, સમજી ગયા? આ પ્રકારે અમારા પ્રભુ સર્વ રીતે રસ રીતે સંપૂર્ણ રીતે અહીંયા એક એક વૃક્ષ છે એ પણ અમારા પ્રભુના સ્વરૂપાત્મક જ છે। આ અમારી વ્રજભૂમિ પોતે પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરેલી છે। આ ભૂમિ ભારત ભૂમિ તો હતી પવિત્ર જ, પરંતુ એ ભારત ભૂમિમાં પણ આ વૃંદાવનને ભૂમિને તે એવી એમણે કરી છે કે ભાગવત વાળાને પણ ગુણગાન ગાવા આવ્યું પડ્યું કે વૃંદાવનમ સખી ભુવો વિતુનોતિ કીર્તિમ યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી। આવું આ વૃંદાવન છે, આવું આ વ્રજ છે। વ્રજની એક એક વસ્તુ પ્રભુનું સ્વરૂપાત્મક છે, પ્રભુના પોતાના સ્વરૂપમાંથી આ પ્રગટ થયેલી વસ્તુ છે। જેવી રીતે કરોળીઓ પોતાની નાભીમાંથી જાળ રચીને એ જાળની અંદર ખેલે છે, અને પછી પોતાની ઈચ્છા થાય ત્યારે એ જાળને પોતાના ઉદરમાં સમાવી દે છે, એવા જ અમારા પ્રભુ પોતાના સ્વરૂપમાંથી આ વ્રજભૂમિ પ્રકટ કરીને એની અંદર આ રાસલીલાના આનંદો અનુભવ કરીને, અને જ્યારે પણ પોતાની ઈચ્છા થાય ત્યારે પોતાની સ્વરૂપાત્મક ભૂમિથી પોતાના સ્વરૂપમાં પણ સમાવી શકે છે, આવી આ વ્રજભૂમિ છે। અને આ વ્રજભૂમિમાં એક તો શ્રી યમુનાજી બિરાજે છે, આ શ્રી ગિરિરાજ બિરાજે છે, એ કોઈ સામાન્ય વસ્તુ નથી, સમજી ગયા? અત્યારે પણ વિજ્ઞાનમાં તમે જાણી શકશો કે જમનાજીના પાણીનું વિજ્ઞાન દ્રષ્ટિએ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો પણ વર્ષો સુધી એમાં એક જીવાત થતી નથી। આ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ સાબિત થયેલી વાત છે। બીજું અહીં તુલસીનું મહાત્મ્ય પણ એટલું જબરું છે કે જ્યાં જ્યાં તુલસી હોય ત્યાં મેલેરિયા ન હોય એમ વિજ્ઞાન કહે છે। એટલે અમારા વૈષ્ણવ ધર્મમાં આ તુલસીનું મહાત્મ્ય, વ્રજભૂમિનું મહાત્મ્ય આ પ્રકારે એવું ઉત્તમ ગણવામાં આવ્યું છે કે આઈના ચરણની રજ પણ પ્રાપ્ત કરો તો પણ એ પ્રભુના પ્રાપ્ત કર્યા સમાન જ માનવામાં આવે છે। આવું આ વ્રજભૂમિ મહાત્મ્ય છે, માટે એ મહાત્મ્યના દર્શન કરવાને માટે અને એ પવિત્ર રજ અમારા મસ્તક પર ચઢાવવા માટે જ અમે આ યાત્રામાં આવ્યા।
2: બ્રજ યાત્રા કો કેવલ ધાર્મિક યાત્રા કહા જાના ઉચિત ન હોગા। ધાર્મિક નિષ્ઠા કા પ્રાધાન્ય હોતે હુએ ભી બ્રજ યાત્રા કે મૂલ મે વૈદિક યુગીન પ્રકૃતિ પૂજન પ્રમુખ હૈ।
3: ચૈતન્ય મહાપ્રભુ તો બ્રજ કી લતા પતાઓં સે લિપટ લિપટ કર भाव विवल हो जाते थे, और भगवान कृष्ण का गिरिराज पर्वत का पूजन भी प्रकृति पूजन ही है।
2: ब्रज यात्रा की परंपरा युगों प्राचीन है। वैष्णव धर्म के प्रचार प्रसार के लिए, ब्रज भूमि के अतीव गौरव की प्रतिष्ठा के लिए कृष्ण भक्ति संप्रदाय के अनेक आचार्यों ने ब्रज की यात्राएं की थी।
3: शताब्दियों पूर्व निम्बार्क संप्रदाय के प्रवर्तक श्री निम्बार्काचार्य,